0: කලා කියන ඕනේ
1: වරස්සලේ වරස්පුරි හැම
2: හැම නගල
0: බෑ මේ එන්නානේ ලවපකුරාමක බෑ ලව කිය ඒ තාස් දෙවිදානක
1: ලව ප්‍රෝග්‍රෑම් එක ලව කියා ප්‍රෝග්‍රෑම් එක නෙතෙන් මේ හුස් කොරේ කොස් ලව කියාල වේකා ප්‍රෝග්‍රෑම් ත ෆොනෝ මෙතන මේ ගොතල ලව කියාල විදාන දරශවන්
0: අදියාදේ ප්‍රෝග්‍රෑම් එක පාතා ඉනාමු හලෝ
1: හා
0: තාසා
1: ඉනාම් ලෙබකාල ප්‍රෝග්‍රෑම් ත මෙස්
0: ඉනාමු අදේ
1: ખાસ દોસ્તો કુરિયમ મેતી ગૌમેદો કરે ઓનન વર ખાસ પ્રોગ્રામ એ પ્રોગ્રામ કો બેવર વિલચે
0: નન્નોડ કોલ કુરિબા નન્નોડ કોલ
2: કુરિબા નન્નોટ એન કુરે વેંડો નન્નોડ કુરે માડી રેગે
1: એરે ગુલાલાણીગે
2: એરે હમ એગાર જહાર ફશાય નન્નોડ
1: ગૌમેદો હકી અન્ન હુકુર દોસ
0: એકે હબી લેવલ એગાર પગોરા વિન્નની
1: એગાર જહાર
2: રેગંડો
0: રેગોડ એગાર જહાર દો
1: રફાલ
0: બોલંગે મે નંબર હરે નંદો
1: આ મે આ સબ બાકી વેલાણ મેંગે વર ઉફાવજ બદલ થી વર પાંચ વેરી રેખંગે દે
0: મસરેને
1: લશવાન રફાણ કે લવા અડવા હાલમા
2: અડવા હાલમે હમ વર હિગામ લવે એક લવે હે હીવણી